કે બડે પહેલી પછી નું જડે છે મને તો મારા ઉઠા વાલા એકદમ કા ભરા ભરા તો રિસેપ્શન હો ગયા હે હે માહોલ ખુશી કા હે આપકા નામ સુરાય મુસ્કરા ગયા બરનામ મારા કો